વાળી અમારવારા હંગ્ર ભાઈ બોનની આપની બોન અંજલીનું રામ રામ. કિસાન ભાઈ બોન, આપ સાંભળી રહ્યો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 98.8 FM માટે. ને આપ સૌનું ઘણીમાન સ્વાગત કરો અમારે આજની કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈ બોનો, અમે અમારા ટાઈમ માટે હાજર થઈ જ કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક ના વિષયને હાથે. તો ભાઈ બોનો, આજે અમારી કાર્યક્રમમાં આપ તકી વાતચીતનો વિષય હૈ કે ખેતરાને હેડ માટે આપણા પૌધારોપણ હરતે કરને આનું હું મહત્વ હૈ. ભાઈ બોનો, ખેતી કેવલ ફસલ ઉગાવવાનું નામ નથી, બલ્કિ આ આપણે મિટ્ટી, પાણી, પેડ પૌધો અને પર્યાવરણને વ્યસ્તને સંતુલન બનાવીને રાખવાનું નામ હૈ. આજે આપણે જાણાંગા આના વિષયને વારામાં ઘણા કાની વાતાને, પણ કાર્યક્રમ શરૂ કર એને પહેલા આપને હમરાવી દા ગીત ને મોરે કર આપણી વાતે. તો ભાઈ બોનો, આપ હમરતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: ભાઈન બનુ ગીત તો આયશું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણે માન સ્વાગત કરું હું અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈન બોનો ગીતે કે પહેલા આપણે વિશે બતાડ્યું હતું કે ખેતરને હેડા માટે આપણાને હળતે પૌધારોપણ કરવું હે ને આનું હું મહત્વ હે. તો આના વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી કલ્યાણ કાકા. તો સપ્તાહ કે પહેલા આપણે હામરી લણની વાત ને મોરે કર આપણી વાતે. રામ રામ કલ્યાણ કાકા.
1: રામ રામ અંજલિભાઈજી. રામ રામ
0: કલ્યાણ કાકા. આપનું ઘણે માન સ્વાગત કરો હું અમારે આજની કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે આજે કાર્યક્રમ મેં આપ અમારે થકી વાતચીત કરવા બદલે પધાર્યા તો કહો ને આજે આપણે કાર્યક્રમનું વિષય હે કે ખેતરને હેડે માટે આપણે જે કિસાન ભાઈ બોન હે એ પૌધારોપણ હરતી કરી શકે નાનું હું મહત્વ હે.
1: લાખ રૂપિયાની વાત કરી ભાઈજી આપે. આ વરસાદનો ટેમ હે ને આપણે વિચાર કરી શકે ભાઈ આના ટેમ માટે વૃક્ષ રોપવો પડેગા આપણે ને. ઘણા ભાઈ લોકો ઘણી પ્રકારની તૈયારી ભી કરી હે જંગલ મેં આય પાય ઘરના આય પાય ખેતરને આય પાય જે પડે જગા હે માં કરી રોકડો ખૂબ રોપી રહે ભાઈજી. પણ આજકાલ આપણે વિચાર કરો તો ખેતરના હેડા માટે જો આપણે પૌધરોપણ કરો તો એ આપણે કિસાન ભાઈએ બદલે ઘણું ફાયદાવાળી વાત. આપણે જાણે કે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે ને આણામે ખાલી ખેતી ઉત્પાદન હે એ ખાલી અન્નનો જ નહીં હે. આપણે જે ખેતી કરી રહ્યા એ ખાલી અન્ન ઉત્પાદન હારું જ નહીં કરતા બલકે આપણું જે ગ્રામીણ જીવન હે એને સૌથી મોટી આધારશીલા હે. નાણા ખેતીની સફળતા ખાલી બીજ પાણી ને ખાતર ઉપર જ નિર્ભર નથી બલકે આપણું ખેતર કેવું હે એની મિટ્ટી કેવી હે મિટ્ટીની સુરક્ષા કેવી હે પર્યાવરણનું સંતુલન કેવું હે આની સબ માટે હે એ આપણી ખેતી નિર્ભર કરે ભાઈજી.
0: હવે
1: તો આપે વાત કરી કે આ ખેતરના હેડા માટે પૌધરોપણનું શું મહત્વ હે તો આપણે જે ખેતરનો હેડો કહેવાય એના સહી ઉપયોગ ખેતીને અધિક ટકાઉ અને લાભકારી બનાવી શકે.
0: હવે
1: આપણે ચાહો તો આના હેડા માટે રોકડો રૂપી શકે તો આનાથી હું તક પર્યાવરણને સંરક્ષણ મળેગા મિટ્ટીનું સંરક્ષણ. ઘણા વખત આપણે વાત કરે કે ભાઈ કે ગામ કા પાણી ગામ મેં ખેત કી મિટ્ટી
0: ખેત મેં.
1: તેના પછાડી કારણ જ એ હોય ભાઈજી કે આ પાણી પડે તો પાણીના હાથે તણાઈ ને આપણે ખેતરની મિટ્ટી સલીની જા એનાથી નદીએ ભરાઈ ગઈ નદીએ થકી સમુદ્રમાં સલી જા ખેતર આપણે ખાલી થઈ જાય. તો સૌ મોટી વાત પર્યાવરણનું સંરક્ષણ થઈ શકે મિટ્ટીનું સંરક્ષણ ને આના થકી બે પૈસાની આમદની બી થાય આપણે. આજકાલ જે જૈવ વિવિધતાની આપણે વાત કરું એની જૈવ વિવિધતાને બઢાવવા બદલે સૌથી મોટો કોઈ અગર સાધન થઈ શકે સહયોગ થઈ શકે તો આપણે હેડ માટે જે રોકડો રૂપમાં એ થઈ શકે.
0: હવે
1: આજકાલ જે જલવાયુ પરિવર્તનની બી વાત કરીને ભાઈજી આપણે તો એનામાં હું તો આગળ મિટ્ટીનો કટાવ થઈ રહ્યો ઘટતી થકી આ જૈવ વિવિધતા ધીરે ધીરે ઘટી રહી ભાઈજી. તો એના થકી આપણે શું કરવું પડે કે આવા ટીમ માટે એની સમસ્યાના સમાધાન કરવા હારું આના ખેતરના હેડા માટે પૌધરોપણ કરવું પડેગા.
0: હવે
1: પૌધરોપણ એક તો સરળ હે હસ્તું ભી હે ને પ્રભાવી ભી હે. હવે દેખો કે આ હેડો કેવા હું આપણે દેખો ખેતરને સારી મેરે સીમા રે એને સીમાને આપણે હેડો કહું ને એના હેડા ઘણા વખત તો લોકો આખી આખીને હેડા તો રહ્યા જ નથી.
0: હવે
1: પણ જે ખરી રહ્યા થકા અહીં એના હેડા માટે આપણને આ પૌધરોપણ વાળું કામ કરવું પડેગા. કેમ કે આને ખેતરના હેડા માટે પૌધ કરીને એનો ઘણો ફાયદો થાય. અગર સૌથી મોટી વાત કરો તો પહેલો ફાયદો મેં કહ્યું તો આપણે મિટ્ટીનો કટાવ રોકે બારિશ યા તેજ હવાને કારણે ખેતની જે ઉપજાઉ મિટ્ટી એ વહી જાય.
0: હવે
1: ઘણા વખત તેજ હવા આવે તો ઉડી જાય. તો આનાથી હું તા કે હેડા માટે અગર પેડ પોતો રહેગા તેની જડે હિ એને મિટ્ટીની મજબૂતી થકી હાઈ રાખેગા ને પછી એ મિટ્ટી કટાવ ને થાય. એમનો અગર જળ સંરક્ષણ અગર પાણી રોકવું હોય તેને થકી મદદ મળેગા આપણને. આણા હેડા માટે અગર પૌધરોપણ કરોગા તો આણી વરસાદનું પાણી અહીં ખેતરમાં જ રહેગા. ખેતરમાં અગર રોકાઈ રહેગા જમીનમાં ઉતરેગા જમીનમાં ઉતરેગા તો જમીનનો સ્તર બી વધેગા પાણીનું.
0: હવે કલ્યાણ કાકા
1: એને હાથે અગર ફેર મોરે વાત કરો તો જલવાયુનું સંતુલન હે રોકડો કાર્બન ડાયોક્સાઇડ અશોષિત કરી એમ કે ને વાતાવરણને શુદ્ધ બનાવીને ઓક્સિજન આલે આપણને. તો આના થકી ઘણા પ્રકારના પ્રભાવ હે જે આ પૌધરોપણ હે જલવાયુ પરિવર્તનના જે પ્રભાવ થઈ રહ્યા હે એનામાં બી આપણને સહયોગ આલેગા. જે વિવિધતા બઢાવી પડે એનામાં બી આનો સહયોગ રહેગા. આનાથી કહું તાગા કે હેડ માટે જે આપણે પૌધો લગાડો એનાથી પક્ષી કીટ અને છોટો છોટો જીવને આશ્રય મળેગા. એનાથી કહું તાગા કે ખેતરી મેં પ્રાકૃતિક સંતુલન રહે ને એનાથી બીજી વાત કે હાનિકારક જે કીટ એ અગર સકલા આપણે એના ખેતરને હેડા માટે બેંગા તો આપ જાણો કીડો વેડને ખાઈ જાયગા એ બી આપણને ફાયદો થાય. તો ભાઈજી અગર આપણે દેખો તો ઘણો ફાયદો હે આનાથી. ને સૌથી મોટી વાત કે આપણે અગર થોડી આમદની વધારી વે ખેતીવાડીમાં જે ફસલ પેદા થાય એનાથી આમદની વધેગા ભાઈજી.
0: હવે
1: પણ એના અલાવા આપણે જે હેડા માટે જે રોકડો લગાડેગા પેડ લગાડે એનાથી લાકડું મળેગા ફલ મળેગા સારો મળેગા બરીતું મળેગા જેમ કે નીમ હે શીશમ હે કરંજ હે વાળા હે જામફળ હે આવા અગર મોટો ને લાંબો પૌધો લગાડો તા સ્ટીમ માટે આપણને આપણને ઇન્કમ ભી
0: આલે હે હવે
1: ને એને આતે વાત કરો કમ લાગત માં અધિક લાભ થઈ જાગા લાગત લાગેગાસ ને હેડા આપણા હે
0: હવે
1: ને આપણા આપણા મહેનત નું કામ કરો થોડું કામ કરો તો મોટી વાત થઈ જાગા ને સબથી મોટી વાત કે ફરસલ ખરાબ થઈ જા આણા માટે ઘણા વખત ફસલ ખરાબ થઈ જાય પાણી કમ પડે નહીં પડે વધારે પડે
0: હવે
1: તો આ હેડા માટે જે આપણે પોદો લગાડંગા એના પોદો થકી જે બે પૈસાની આમદની થાગા એ આપણને એની નુકસાન થકી આપણને
0: બચાવી શકેગા હવે કલ્યાણ કાકા આપે સહી કીધું જેમ કે આપે વતાડી રહો કે ખેતર ને મેળ માટે અગર આપણે પૌધારોપણ કરો તો કણી પ્રકાર થકી એ આપણે જલવાયુને સંતુલિત રાખે હે જલ સંરક્ષણ મેં મદદ કરે હે ને મિટ્ટીને કટાવને ભી રોકે હે એને સાથે આપ આર્થિક લાભની વાતે વતાડી રહો તો આયસ મુ જાણવું ચાહુંગા કે ખેતની સુરક્ષા મેં પૌધારોપણની હું ભૂમિકા હે
1: અરે ખેતની સુરક્ષા મેં કોને વાડ થઈ ગઈ હેડો તો હેસ અગર સારે આડી રોકડો લાગી ગયો એક તો જંગલી જાનવર નહીં ભરાયંગા ફસલે ખાયંગા નહીં ને બીજી સૌથી કી મોટી વાત કે આપણે કને ટાળ પડી ગઈ પાલો પડી ગયો હે ઘણા વખત એમ પડે તો ફસલે ખરાબ થઈ જાય તો એ એનાથી બચાવ થાગા કેમ કે એના પોદો થકી એના રોકડો થકી એના ખેતરનું તાપમાન બી ભણી શકું રહેગા પણ એનારું આપણે ધ્યાન રાખવું પડે કે ભાઈજી કે જે આપણી મિટ્ટી હે ખેતરના હેડની એના હિસાબે આપણને અગર આપ ચાહો કે કઈએ કઈ રોકડો લગાડવે લીમડો હે સીસમ હે કરંજ હે વાડો હે અમરૂદ હે આમ્ર હે સહેજન હે અરંડી હે આ એવા પોતે કે જે કમ પાણી માં ભી વિકસિત થઈ જાય કમ પાણી માં તો ભી થઈ જાય ને સૌથી મોટી વાત એવા પોદો ચુનવો જોઈએ જેની જડે આપણે ફસલને નુકસાન નહીં પહોંચાડે જે આપણી સ્થાનીય અને દેશી પ્રજાતિઓ રહે ને એને આપણે વિશેષ મહત્વ આલું કેમ કે અગર આપણા એના આબોહવાના રોકડો નહીં રોપંગા એ પનપેંગા ભી નહીં થઈ શકે આપણી મિટ્ટીને ભી તકલીફ આલી શકે આજે આપણે દેખી રહ્યા કે મિટ્ટીની ઉર્વરા શક્તિ ઘટી રહી છે પાણીની કમી ભી વધી રહી છે તાપમાન વધી રહ્યું આવા ટાઈમમાં તમે વાત કરી હતી ને રખવાલીની તો આ જે ખેતરને હેડા માટે જે પોદરોપણ કરંગા એ ટીકાઉ રહેગા ને આપણે સબ બલે મહત્વપૂર્ણ થઈ જાયગા તો એમ કહી શકા આપણે કે ખેતરને હેડ માટે રોકડો લગાડવા એક સાધારણ કૃષિ કામ નહીં એવું નહીં કે ખાલી આ ખેતી કરે એનાથી લગાડતા બાકી એના હાથે ટીકાઉ વિકાસ છે એક મજબૂત કદમ હે મિટ્ટી પાણીની રક્ષા કરે પર્યાવરણને સંતુલન કરે જૈવ વિવિધતાને વધાવે ને સૌથી મોટી વાત કિસાન ભાઈને બે પૈસા આમદનીનું સાધન બને
0: હવે તો કલ્યાણ કાકા જેમ કે આપે બતાડ્યું કે ખેતરની મેળ માટે આપણે પૌધારોપણ કરો તો આપણને હું હું ફાયદો મળી શકે ને આપે આપણે ભાઈ બહેનોને એ બી બતાડ્યું કે હરતે કયા કયા પેડ પૌધા હે જે આપણે લગાડી શકો તો ભાઈ બહેનો આપને એ જ કેવું ચાહુંગા કે આ મેળ જે આપણે બનાવંગા એ આપણે ખેતરની રક્ષા બી કરેગા ને એને સાથે આપણને એક અલગ અતિરિક્ત આય ભી આલેગા જેનથી કે આપણને જે ફલફૂલ મળે એ વેચીને આપણે આય પ્રાપ્ત કરી શકો ને આપણે દેખો હો કે આપણે જે ભાઈ બહેન હે એ પશુપાલન ભી કરે હે તો એણન તકી મળવાવાળા જે પત્તીએ હે જે ઘાસ ફૂસ થઈ ગયું એ આપણે ડોબર ઢાંડને ખાવા બી કામ આવેગા તો આશા કરો હો કે આપણે ભાઈ બહેનોને આ વાતે ગમી હોંગા ને કલ્યાણ કાકા આપનું ભી ધન્યવાદ કરો કે આપ અમારે કાર્યક્રમ તકી જોડ્યા ને અમને એટલી અચ્છી જાણકારી આપી
1: અંજલિભાઈ એક મારે એક સંદેશ આપવો ભાઈ બહેનોને કે આજકાલ લોકો કે ભાઈ લોકો ખેતીના લાલચમાં હેડા હાકી નાખ્યા
0: હવે
1: હેડા રહ્યા જ નથી તો મોકો કે તમને ખેડા આકવા થકી એટલો લાભ નહીં થાગા જેટલો કર હેડા ઢંગના રહેવા દોગા મોટા હેડા રેંગા તો એને થકી આજે પોતરો પણ થકી જે લાભ થાગા એના આકવાના થકી બહુ જ્યાદા લાભ થાગા તો મારે હાથ જોડીને રહેજે કે મહેરબાની કરી ને ખેતરને સારી મારી હેરા રહેવા દો કે એના હેડા માટે પોદરોપણ કરંગા ને આ સબ પ્રકારનો લાભ આપણે તો લાભ મળેગા પણ આના વાતાવરણને જે શુદ્ધતા મળેગા પર્યાવરણનું સંરક્ષણ થાગા
0: આપણને ઘણા આકારની વાતે વતાડી હે કે હરતે આપણને ખેતરની હેડા માટે પેડ પોધો લગાડવા હે માઇનબુનુ ખેતરની જે હેડે હે એ આપણે જે પેડ પોધો લગાડો હો એ ખાલી હરિયાલી જ નથી વધાવતો બલકી આપણે ખેત ફસલ બેને સુરક્ષિત રાખે હે તે જ હવામાં જઈ વખત આપણી જે મિટ્ટીનું કટાવ થાય હે તે એ રોકવામાં આપણી ભૂમિકા નિભાવે હે ને મિટ્ટીની જે જડે હે એને મજબૂતી તકી બાંધવાનું ભી કામ કરે હે ને મિટ્ટીને ઉપજાઉ બનાવીને રાખે હે આપણે ખેતરને હેડા માટે જે પેડ પોધો લગાડો હો એ વરસાદના પાણીને ખેતરમાં વધારે ટાઈમ સુધી રોકવામાં મદદ ભી કરે હે ને ભૂજલના સ્તરને ભી વધાવે હે જઈ વખત હોકુ પડવાનું ટાઈમ આવે તો ભી ખેતરમાં નમી બની ટકી રહે હે એને સાથે પેડ પૌધા જે હે એ વાતાવરણને શુદ્ધ રાખે હે ને તાપમાનને સંતુલિત બનાવીને રાખવામાં ભી મદદ કરે હે. કેમ કે આપણે દેખો કે ખેતરની હેડ માટે જે આપણે પેડ પૌધો લગાડ્યા હો તે એને માટે ઘણા ઘણા જે કીટ પતંગ હે પક્ષી હે એને માટે આપણું આશ્રય હોદી લે હે. ને ઈ ઈણંત કી જે મલવાવાળું અપશિષ્ટ હે ઈ આપણે ફસલને વધારે ઉપયોગી બનાવે હે. તો ભાઈ બહેનો આશા કરો હો કે આપ ભી આપણી ખેતરને હેડ માટે આ જે કલ્યાણ કાકાએ બતાડ્યા હે ઈ પેડ પૌધો લગાડોગા ને વધારે આય કમાવી પાઉગા. કેમ કે ભાઈ બહેનો આપણે દેખી રહ્યો કે જલવાયુ પરિવર્તન જે હે ઈ ધીરે ધીરે વધતું જઈ રહ્યું હે. એવા મેં ખેતરની હેડ માટે આપણે જે પેડ પૌધા લગાડાંગા ઈ આપણે પર્યાવરણને સંતુલિત રાખવામાં મદદ કરેગા. એક ભાઈ જાગૃત થઈને બીજા ભાઈને બી જાગૃત કરેગા તો આ પ્રક્રિયા નિરંતર આગળી વધતી શકા. ને એવા મેં આપણે જે કિસાન ભાઈ બોન હે ઈ આપણે પર્યાવરણને સંતુલિત રાખવામાં આપણું યોગદાન આપી શકે. તો આશા કરું હું ભાઈ બોનો કે આ હંગરી વાત આપને ગમી હોંગા. કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટ પડવાનું. તો સૂટ તો પડે પણ સાથે પહેલા હમરી લાયક ઓર ગીત મોરે પડે સૂટ.

ભાઈન બોનો અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડી તકી પડા સૂટ આપને અમારો આ શું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામે આપ રાય સુઝાવ અમને આલી શકો અમારા અણપતા માટે. અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હૈ 3270001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હૈ 9460051234. એને સાથે ભાઈન બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એને માધ્યમ થકી બી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો. અમારી ઈમેલ આઈડી હૈ radio@vagthara.org. તો ભાઈન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિષય ને હાથે તારું દી રામ રામ રામ રામ.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસાર.

0: આપણે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવન દાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત. સેહતનું રાજ હું હે બોન. અસલ આદત ને સહી ખુરાક હે બોન. જિંદગી પરબાતની શરૂઆત પાણી થકી કરવું. થોડું સૂર્યાયામ ને તાત કાઢીની જીવન જીવવા. ફળ સબ્જી રોજે ખા, બીમારીને દૂર ભગાવવા. જંક ફૂડ થકી દૂર રહ, નીંદર પૂરી લ ને ખુશ રહ. હોવે સેહત હે અસલી ધન આપણું. આ જીવનનો સહારો હે. આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા. હોવે સ્વસ્થ રહો, ખુશ રહો, કેમકી આ છે સેહત નું અસલી રાજ. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
1: મેરા એક જિદ્દી પડોસી હૈ, પૂરી કોલોની ને સોલર પેનલ લગવા લિયે હૈ, પર વો માનને કો તૈયાર હી નહીં થા કે સચ મે બિલ ઝીરો આ સકતા હૈ. મેને કહા બેટા, નામ હી હૈ પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના. ફિર એક એક કરકે સબકા બિજલી બિલ ઝીરો આને લગા, તબ બોલા અબ લગવા હી લેતા હું. પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના જુડને કે લિયે રજિસ્ટર કરે પીએમ સૂર્ય ઘર .gov.in. હર ઘર

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: જાનતે હૈ વિયેતનામ દેશ કી જનસંખ્યા કિતની હોગી? યહી કોઈ 10 કરોડ. इससे भी ज्यादा घरों में हम उज्ज्वला गैस पहुंचा चुके हैं पिछले 12 सालों में. सोचो जब करीब 11 करोड़ रसोई से लकड़ी का धुआं छटा होगा तब कितना कष्ट घटा होगा.
4: प्रधानमंत्री उज्ज्वला योजना अब सामाजिक परिवर्तन के माध्यम से देश के सतत विकास का एक बहुत बड़ा स्रोत बन चुकी है.
3: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

0: ભાઈન બોનું ગીત તો એશું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણેમાં સ્વાગત કરું હું અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈન બોનું ગીત કે પહેલા આપને વિશે બતાડ્યું હતું કે ખેતરને હેડા માટે આપણાને હળતે પૌધારોપણ કરવું હે ને આનું હું મહત્વ હે. તો આના વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી કલ્યાણ કાકા. તો સપ્તકી પહેલા આપણે હામરી લણની વાત ને મોરે કરા આપણી વાતે. રામ રામ કલ્યાણ કાકા.
1: રામ રામ અંજલિભાઈજી. રામ રામ
0: કલ્યાણ કાકા. આપનું ઘણેમાં સ્વાગત કરું હું અમારે આજની કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે આજે કાર્યક્રમ મેં આપ અમાર થકી વાતચીત કરવા બદલે પધાર્યા તો કહો ને આજે આપણે કાર્યક્રમનો વિષય હે કે ખેતરને હેડે માટે આપણે જે કિસાન ભાઈ બોન હે એ પૌધારોપણ હરતી કરી શકે નાનું હું મહત્વ હે.
1: લાખ રૂપિયાની વાત કરી ભાઈજી આપે. આ વરસાદનો ટેમ હે ને આપણે વિચાર કરી શકે ભાઈ આના ટેમ માટે વૃક્ષ રોપવા પડેંગે આપણને. ને ઘણા ભાઈ લોકો ઘણી પ્રકારની તૈયારી ભી કરી હે જંગલ મેં આય પાય ઘરના આય પાય ખેતરના આય પાય જે પણ જગા હે માં કરી રોકડો ખૂબ રોપી રહે ભાઈ. પણ આજકાલ આપણે વિચાર કરો તો ખેતરના હેડા માટે જો આપણે પૌધરોપણ કરો તો એ આપણે કિસાન ભાઈ બદલે ઘણું ફાયદાવાળી વાત. આપણે જાણે કે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે ને આનામાં ખાલી ખેતી ઉત્પાદન હે એ ખાલી અન્નનો જ નહીં હે. આપણે જે ખેતી કરી રહ્યા એ ખાલી અન્ન ઉત્પાદન હારું જ નહીં કરતા બલકે આપણું જે ગ્રામીણ જીવન હે એને સૌથી મોટી આધારશિલા હે.

0: નાણાં ખેતર ની સફળતા આગળ ખાલી બીજ પાણી ને ખાતર ઉપર જ નિર્ભર નથી, બલ્કે આપણું ખેતર કેવું છે, એની મિટ્ટી કેવી છે, મિટ્ટીની સુરક્ષા કેવી છે, પર્યાવરણ નું સંતુલન કેવું છે, આની સબ માટે હે એ આપણી ખેતી નિર્ભર કરે ભાઈજી.
1: હવે
0: તો આપે વાત કરી કે આ ખેતર ના હેડા માટે વૃક્ષારોપણ નું શું મહત્વ છે, તો આપણે જે ખેતર નો હેડો કહેવાય એના સહી ઉપયોગ ખેતીને અધિક ટીકાઉ અને લાભકારી બનાવી શકે.
1: હવે
0: આપણે ચાહો તો આના હેડો માટે રોકડું રૂપી શકે, તો આનાથી હું તકા પર્યાવરણને સંરક્ષણ મળેગા, મિટ્ટીનું સંરક્ષણ. ઘણા વખત આપણે વાત કરે કે ભાઈ કે ગામ કા પાણી ગામ મેં ને ખેત કી મિટ્ટી
1: ખેત મેં,
0: તેના પછાડી કારણ જ યો હોય ભાઈજી કે આ પાણી પડે તો પાણીના હાથે તણાઈ ને આપણે ખેતરની મિટ્ટી સલી ની જા, એને થકી નદીએ ભરાઈ ગઈ, નદીએ થકી સમુદ્રમાં સલી જા, ખેતર આપણે ખાલી થઈ જાય. તો સૌ મોટી વાત પર્યાવરણ સંરક્ષણ થઈ શકે, મિટ્ટીનું સંરક્ષણ, ને આને થકી બે પૈસાની આમદની બી થાય આપણે. આજકાલ જે જૈવ વિવિધતાની આપણે વાત કરું, એની જૈવ વિવિધતાને બઢાવવા બદલે સબ થકી મોટો કોઈ અગર સાધન થઈ શકે, સહયોગ થઈ શકે, તો આપણે હેડ માટે જે રોકડો રૂપમાં એ થઈ શકે. ને આજકાલ જે જલવાયુ પરિવર્તનની બી વાત કરીને ભાઈજી આપણે, તો એનામાં હું તો આગળ મિટ્ટીનો કટાવ થઈ રહ્યો છે, ઘટતી થકી આ જૈવ વિવિધતા ધીરે ધીરે ઘટી રહી છે ભાઈજી. તો એના થકી આપણને શું કરવું પડે કે આવા ટીમ માટે કે એની સમસ્યાના સમાધાન કરવા હારું આના ખેતરના હેડા માટે પોદરોપણ કરવું પડેગા.
1: હવે
0: આ પોદરોપણ એક તો સરળ હે, હસતું ભી હે ને પ્રભાવી ભી હે. હવે દેખો કે આ હેડો કેવા હું, આપણે દેખો ખેતરને સારી મેરે સીમા રે, એને સીમાને આપણે હેડો કહું, ને એના હેડા ઘણા વખત તો લોકો આખી આખીને હેડા તો રહ્યા જ નથી.
1: હવે
0: પણ જે ખરી રહ્યા થકા અહીં એના હેડા માટે આપણને આ પોદરોપણ વાળું કામ કરવું પડેગા. કેમ કે આણે ખેતરના હેડા માટે પોત કરે એનો ઘણો ફાયદો થાય. અગર સૌથી મોટી વાત કરો તો પહેલો ફાયદો મેં કહ્યું તો આપણે, મિટ્ટીનો કટાવ રોકે, બારિશ યા તેજ હવાને કારણે ખેતની જે ઉપજાઉ મિટ્ટી એ વહી જાય.
1: હવે
0: ઘણા વખત તેજ હવા આવે તો ઉડી જાય. તો આનાથી કહું તા કે હેડા માટે અગર પેડ પોતો રહેગા તેની જડે હિ એને મિટ્ટીની મજબૂતી થકી હાઈ રાખેગા, ને પછી એ મિટ્ટી કટાવ ને થાય. એમનું અગર જળ સંરક્ષણ અગર પાણી રોકવું હોય તેને થકી બી મદદ મળેગા આપણને. આણા હેડા માટે અગર પોદરોપણ કરોગા તાણી વરસાદનું પાણી અહીં ખેતરમાં જ રહેગા, ખેતરમાં અગર રોકાઈ રહેગા જમીનમાં ઉતરેગા, જમીનમાં ઉતરેગા તો જમીનનું સ્તર બી વધેગા પાણીનું.
1: હવે કલ્યાણ કાકા
0: એને હાથે અગર ફેર મોરે વાત કરો તો જલવાયુનું સંતુલન હે, રોકડો કાર્બન ડાયોક્સાઇડ શોષિત કરી એમ કે ને વાતાવરણને શુદ્ધ બનાવીને ઓક્સિજન આલે આપણને. તો આને થકી ઘણા પ્રકારના પ્રભાવ હે જે આ પોદરોપણ હે જલવાયુ પરિવર્તનના જે પ્રભાવ થઈ રહ્યા હે એનામાં બી આપણને સહયોગ આલેગા, જે વિવિધતા બઢાવી પડે એનામાં બી આનો સહયોગ રહેગા. આનાથી કહું તા કે હેડ માટે જે આપણે પોદો લગાડો એનાથી પક્ષી કીટ અને છોટો છોટો જીવને આશ્રય મળેગા. એનાથી કહું તા કે ખેતરીમાં પ્રાકૃતિક સંતુલન રહે, ને એનાથી બીજી વાત કે હાનિકારક જે કીટ એ અગર સકલા આપણે એના ખેતરને હેડા માટે બેંગા તો આપ જાણો કીડો વેડને ખાઈ જાય, એ બી આપણને ફાયદો થાય. તો ભાઈજી અગર આપણે દેખો તો ઘણો ફાયદો હે આના થકી. ને સૌથી મોટી વાત કે આપણે અગર થોડી આમદની વધારી વે ખેતીવાડીમાં જે ફસલે પેદા થાય એના થકી આમદની વધેગા ભાઈજી.
1: હવે
0: પણ એના અલાવા આપણે જે હેડા માટે જે રોકડો લગાડેગા પેડ લગાડેગા એના થકી લાકડું મળેગા, ફલ મળેગા, સારો મળેગા, બરીતું મળેગા, જેમ કે નીમ હે, શીશમ હે, કરંજ હે, વાણા હે, જામફલ હે, આવા અગર મોટો ને લાંબો પોદો લગાડો તો તેમ માટે આપણને આપણને ઇન્કમ બી
1: આલે હે. હવે
0: ને એને હાથે વાત કરો કમ લાગતમાં અધિક લાભ થઈ જાગા, લાગત લાગે ઘાસ ને હેડા આપણા હે, ને આપણા આપણા મહેનતનું કામ કરો થોડું કામ કરો તો મોટી વાત થઈ જાગે. ને સૌથી મોટી વાત કે ફસલ ખરાબ થઈ જાય આના માટે ઘણા વખત ફસલ ખરાબ થઈ જાય, પાણી કમ પડે, નહીં પડે, વધારે પડે, તો આ હેડા માટે જે આપણે પોદો લગાડેગા એના પોદો થકી જે બે પૈસાની આમદની થાગા એ આપણને એની નુકસાન થકી આપણને
1: બચાવી શકેગા. હવે કલ્યાણ કાકા આપે સહી કીધું, જેમ કે આપે બતાડી રહ્યો હો કે ખેતરના મેળ માટે અગર આપણે પૌધારોપણ કરો તો ઘણી પ્રકાર થકી એ આપણે જલવાયુને સંતુલિત રાખે હે, જળ સંરક્ષણમાં મદદ કરે હે, મિટ્ટીને કટાવને ભી રોકે હે. એને સાથે આપ આર્થિક લાભની વાતે બતાડી રહ્યો તો આયસ હું જાણવું ચાહુંગા કે ખેતની સુરક્ષામાં પૌધારોપણની શું ભૂમિકા હે.
0: અરે ખેતની સુરક્ષામાં વાડ થઈ ગઈ, હેડો તો હેસ, અગર ચારે આડી રોકડો લાગી ગયો એક તો જંગલી જાનવર ને ભરાયગા, ફસલે ખાયંગા નહીં. ને બીજી સૌથી મોટી વાત કે આપણે કહે ને ટાળ પડી ગઈ, પાલો પડી ગયો, હે ઘણા વખત એમ પડે એમ પડે તો ફસલે ખરાબ થઈ જાય, તો એ એના થકી બચાવ થાય. કેમ કે એના પોદો થકી એના રોકડો થકી એના ખેતરનું તાપમાન બી બની શકું રહેગા. પણ એના આપણે ધ્યાન રાખવું પડે કે ભાઈજી કે જે આપણી મિટ્ટી હે ખેતરના હેડની એના હિસાબે આપણને અગર આપ ચાહો के कईये कई रोकड़ लगाड़ में लिमड़ो है, शीशम है, करंज है, वाड़ो है, अमरूद है, आम्र है, सहजन है, अरंडी है, आवे पौधे के कम पानी में भी विकसित थी जाए, कम पानी मिले तो भी थी जाए। ने सबसे की मोटी बात एवं पौधा चुनवो जो जेनी जड़े अपना फसल ने नुकसान नहीं पहुंचा, जिससे अपनी स्थानीय देशी प्रजाति रहे ने विशेष महत्व वालू। केम के अगर अपना आयना आबो हवा रोकड़ा नहीं रोपंगा पनपेगा भी नहीं थी सके, अपनी मिट्टी ने भी तकलीफ आली सके। आज आप देखी रहे मिट्टी की उर्वरा शक्ति घटी रही है, पानी की कमी भी वधी रही है, तापमान वधी रही है। आवा टाइम में तुम बात करी तो रखवाली नहीं तो आज क्षेत्र ने हेड़ा माते जे पौधरोपण करेगा ये टिकाऊ रहेगा ने अपने सब बल्ले महत्वपूर्ण थी जाएगा। तो एम कही सका अपने कि खेतर ने हेड़ माते रोकड़ लगाड़ एक साधारण कृषि काम नहीं है, एवं नहीं है खाली आ खेती करे ना लगाड़ दे, बाकी एने टिकाऊ विकास है, एक मजबूत कदम है, मिट्टी पानी की रक्षा करे, पर्यावरण ने संतुलन करे, जैव विविधता ने वधावे, ने सबसे मोटी बात किसान भाई ने बे पैसा आमदनी नो साधन बने।
1: તો કલ્યાણ કાકા, જેમ કે આપે બતાડ્યું કે ખેતરની મેળ માટે આપણે પૌધારોપણ કરો તો આપણને હું હું ફાયદો મળી શકે, ને આપે આપણે ભાઈ બહેનોને એ બી બતાડ્યું કે હરતે કયા કયા પેડ પૌધા હે જે આપણે લગાડી શકો, તો ભાઈ બહેનો આપને એ જ કેવું ચાહુંગા કે આ મેળ જે આપણે બનાવાંગા એ આપણે ખેતરની રક્ષા બી કરેગા ને એને સાથે આપણને એક અલગ અતિરિક્ત આય બી આલેગા, જેમ કે આપણને જે ફલ ફૂલ મળે એ વેચીને આપણે આય પ્રાપ્ત કરી શકો। ને આપણે દેખો હો કે આપણે જે ભાઈ બોન હે એ પશુપાલન ભી કરે હે, તો એણન તકી મળવા વાળા જે પત્તી હે જે ઘાસ ફૂસ થઈ ગયું એ આપણે ડોબર ઢાંડને ખાવા ભી કામ આવેગા। તો આશા કરો હો કે આપણે ભાઈ બોનોને આ વાતે ગમી હોંગા, ને કલ્યાણ કાકા આપનું ભી ધન્યવાદ કરો કે આપ અમારે કાર્યક્રમ તકી જોડે ને મને એટલી અચ્છી જાણકારી આલી।
0: અંજલિભાઈ એક મારે એક સંદેશ આલો ભાઈ બોનોને કે આજકાલ લોકો કે ભાઈ લોકો ખેતીના લાલચમાં હેડા આખી નાખ્યા
1: હવે
0: હેડા રહ્યા નથી, તો મોકો કે તમને ખેડા આખવા થકી એટલો લાભ નહીં થાય જેટલો અગર હેડા ડંગના રહેવા દોગા મોટા હેડા રહેગા, તો એને થકી આજે પોતરોપણ થકી જે લાભ થાય એના આખવાના થકી બહુ જ્યાદા લાભ થાય, તો મારે હાથ જોડીને અરજે કે મહેરબાની કરી ને ખેતર ને સારી મારી હેડા રહેવા દો, એના હેડા માટે પોતરોપણ કરેગા ને આ સબ પ્રકારનો લાભ આપણે તો લાભ મળેગા પણ આના વાતાવરણને જે શુદ્ધતા મળેગા પર્યાવરણનું સંરક્ષણ થાય એને થકી અને જીવ ને જગત સબને ફાયદો થાય।
1: હવે તો કલ્યાણ કાકા આપનું ધન્યવાદ કરો કે આપ અમારે કાર્યક્રમ થકી જોડ્યો ને મને એટલી અચ્છી જાણકારી આપી।
0: મારે ભી ગુણમાન રામ રામ આપ સબનું આભાર।
1: માઇનબુનો સિમકી વડે આપણે વેસ્મી કલ્યાણ કાકા જોડ્યો તક હતા ને એણે આપણને ઘણા આકાની વાતે વતાડી હે કે હરતે આપણને ખેતરની હેડા માટે પેડ પૌધો લગાડવે હે। માઇનબુનો ખેતરની જે હેડે હે એ આપણે જે પેડ પૌધો લગાડો એ ખાલી હરિયાલી જ નથી વધાવતો, બલ્કી આપણે ખેત ફસલ બેને સુરક્ષિત રાખે હે, તેજ હવા મેં જઈ વખત આપણી જે મિટ્ટીનું કટાવ થાય હે તે એ રોકવામાં આપણી ભૂમિકા નિભાવે હે, ને મિટ્ટીની જે જડે હે એને મજબૂતી તકી બાંધવાનું ભી કામ કરે હે, ને મિટ્ટીને ઉપજાઉ બનાવીને રાખે હે। આપણે ખેતરને હેડા માટે જે પેડ પૌધો લગાડો હો એ વરસાદના પાણીને ખેતરમાં વધારે ટાઈમ સુધી રોકવામાં મદદ ભી કરે હે, ને ભૂજલના સ્તરને ભી વધાવે હે, જઈ વખત હુકુ પડવાનું ટાઈમ આવે તો ભી ખેતરમાં નમી બની ટકી રહે હે, એને સાથે પેડ પૌધો જે હે એ વાતાવરણને શુદ્ધ રાખે હે, ને તાપમાનને સંતુલિત બનાવીને રાખવામાં ભી મદદ કરે હે। કેમ કે આપણે દેખો હો કે ખેતરની હેડા માટે જે આપણે પેડ પૌધો લગાડો હો તે એને માટે ઘણા કાના જે કીટ પતંગ હે પક્ષી હે એને માટે આપણું આશ્રય હોદી લે હે, ને એ એણન તકી જે મળવાવાળું અપશિષ્ટ હે એ આપણે ફસલને વધારે ઉપયોગી બનાવે હે। તો ભાઈ બહેનો આશા કરો હો કે આપ ભી આપણી ખેતરને હેડા માટે આ જે કલ્યાણ કાકાએ બતાડ્યા હે એ પેડ પૌધો લગાડોગા ને વધારે આય કમાવી પાઉગા। કેમ કે ભાઈ બહેનો આપણે દેખી રહો કે જલવાયુ પરિવર્તન જે હે એ ધીરે ધીરે વધતું જઈ રહ્યું હે, એવામાં ખેતરની હેડા માટે આપણે જે પેડ પૌધો લગાડાંગા એ આપણે પર્યાવરણને સંતુલિત રાખવામાં મદદ કરેગા। એક ભાઈ જાગૃત થઈને બીજા ભાઈને ભી જાગૃત કરેગા તો આ પ્રક્રિયા નિરંતર આગળ વધતી શકા, ને એવામાં આપણે જે કિસાન ભાઈ બોન હે એ આપણે પર્યાવરણને સંતુલિત રાખવામાં આપણું યોગદાન આપી શકીએ। તો આશા કરું હું ભાઈ બોનો કે આ હંગરી વાતે આપને ગમી હોંગા, કેમકે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટ પડવાનું, તો સૂટ તો પડ પણ સાથે પહેલા હમરી લાયક ઓર ગીત મોરે પડા સૂટા।

ભાઈન બોનો અણસ કે થાતે કાર્યક્રમ ખેતીવાડી તકી પડા સુટા આપને અમારો આ શું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામે આપ રાય સુઝાવ અમને આલી શકો અમારા અણ પતા માટે. અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હૈ 3270001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હૈ 9460051234. એને સાથે ભાઈન બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો, એને માધ્યમ થકી બી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો. અમારી ઈમેલ આઈડી હૈ radio@vagthara.org. તો ભાઈન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એકના વિશે ને હાથે તારું દી. રામ રામ, રામ રામ.